ભલે એક બ્રાહ્મણી મણ ચાલો રોઉ ક ઓરોઉ તી દિયામુ તેરે ઓ ઇબિ તો બા તી શોગંગં તી યિં ગંગં ની કે ફોવો મુ મબે એને ફે મણ એજે કારી બી મલે બી વા કા ફુન ની મણ તી ઓ ની તી વોન સિગબો